વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે FM 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે શુક્રવાર, જ્યેષ્ઠ માસ, દિનાંક 29, શક સંવત 1948, એટલે કે તારીખ 19 જૂન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું કેતન પટેલ હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

બુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અલ નિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ.

0: સીઝ અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અલ નિનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અલ નિનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિલોમીટર કરવાનો નિર્ણય કરાયો છે. પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ તળાવો ભરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને એઆઈ ડ્રીવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઇલ પર લાઇવ હવામાન અને કૃષિ સલાહના એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે. પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ 1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોની રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ફાઇનલ એલિજીબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષણ રોકાણ સ્થળોમાં સ્થાન આપવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ એસજીએસટી સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં 14 જૂનથી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજીંગ થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી 1.25 કરોડથી પણ વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
1: આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
0: દેશભરમાં 21 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. તે મુજબ ઓખા ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે ઓખાથી સવારે 5 વાગે ઉપડશે, જ્યારે ગાંધીનગર કેપિટલ ઓખા સ્પેશિયલ 21 જૂને ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:55 ઉપડશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસન તેમજ વિકસિત ભારત અંતર્ગત બોટાદ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પોતાની આવક બમણી કરે તેવી અપીલ કરી હતી.
2: પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અમલમાં છે, જેમાં દરેક ખેડૂતને વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 1,714 ખેડૂતોને 1.33 કરોડ જેટલી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આથી બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો હું અનુરોધ કરું છું.
0: વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની વિકાસયાત્રાને સમર્પિત યોગ શિબિરમાં અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન અને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુશ્રી રીવાબાએ આ યોગ શિબિરમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
3: જામનગરમાં દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશ

0: વાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ. આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ યુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડરસ્કોર એબીએડીને ફોલો કરશો. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 18 અને 19 જૂન દરમિયાન પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અંબાજીથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ, આયુષ્માન કાર્ડનું વિતરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એડીએચઓ એસપી સિંઘે આ અંગે વધુ માહિતી આપતા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કાર્ડ બનાવી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
1: વલસાડ જિલ્લામાં પણ આ આયુષ્માન કાર્ડથી આવરી લેવાનું વિશેષ અભિયાન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 9,34,815 જેવો કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમે પીવીટી જે પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં 100% કામગીરી ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધી 38,451 જેવો કાર્ડ પીવીટીજી કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે.
0: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમંત્રણ દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલની એક મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ 4 શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ધાણા પાવડર, કોર્ન પાવડર, મરચું પાવડર અને હળદર પાવડરનો કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજીત કિંમત 1,11,04,205 છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મુકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદના અહેવાલ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, વાદળી, ઘોઘંબા સહિત રાજ્યના 65થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદના કરિયાણી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભાવનગરમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
2: અભી જો હમરા અધિકતમ તાપમાન હૈ ઇસમેં કોઈ બડા બદલાવ નહીં રહેગા. અગલે 7 દિન તક સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 39.8 ડિગ્રી સેન્ટીગ્રેડ અહેમદાબાદ મેં રેકોર્ડ હુઆ હૈ. ઉસકે આગે 39.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ભાવનગર મેં રેકોર્ડ હુઆ હૈ. રાજકોટ મેં રેકોર્ડ હુઆ હૈ 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ. કંડલા ફોર્ટ મેં રેકોર્ડ હુઆ હૈ 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચતા યુવકો કાર અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. આ અંગે વન વિભાગે સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે કાર્યવાહી કરી દંડ કર્યો હોવાનું આરએફઓ વાયએસ કલસારીયાએ જણાવ્યું હતું.
3: અલ્ફઝ અનવર મલિકે આ લોકોને બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો ઉમરેઠી અને ત્યારબાદ કુકરાજ જઈ પંડવા ગયેલા હતા. તે દર્શનના ઈરાદે પ્રવેશ કરેલો. આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અલનીનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનો મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની.

0: 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને
1: વિવિધ ભારતી પર આપ સુન રહે હૈ કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે।

0: આપે ટ્યુન કરી છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સાંભળીએ ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.
1: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના

0: ભાવે ખરીદીની મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ એફઆઈએચ મહિલા નેશન્સ કંપની સેમીફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ચીલી સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટથી પીએમ વીબીઆરવાય હેઠળ 63 લાખથી વધુ કર્મચારીઓને ઔપચારિક કાર્યબળમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ પ્રોત્સાહિત કરાયેલા 80%થી વધુ સંસ્થાઓ 25થી ઓછા કામદાર ધરાવતા નાના ઉદ્યોગો છે. ડોક્ટર માંડવીયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી સરકારી નોકરી મેળવનાર યુવાનોને 2 સપ્તાહમાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનનો કાર્યક્રમ દરમિયાન 15 લાખથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે. તેમણે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા નાના અને ઉભરતા ઉદ્યોગોને ટેકો આપવામાં આ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બની રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે રાત્રે પેરિસમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશો વચ્ચેના સંબંધો ફક્ત વેપાર દ્વારા નક્કી થતા હતા, પરંતુ આજે વેપારની સાથે વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ બની ગયો છે.
1: हर देश रिलायबल सप्लाई चेन चाहता, हर देश स्टेबल पार्टनरशिप चाहता, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
0: શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ એવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે જે આવનારી પેઢીઓ માટે વિકાસ, નવીનતા અને તકોને આગળ ધપાવશે. તેમણે કહ્યું કે આ ભારતની યાત્રામાં એક નિર્ણાયક સમયગાળો છે જ્યાં આકાંક્ષાઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે.
1: આજે 50 યા 100 સાલ બાદ જબ ભારત કે ઇસ કાલખંડ કી સમીક્ષા હોગી તો યે બાત ઉભર કર સામને આયેગી ઇસ કાલખંડ કો ભારત કી એસ્પિરેશન્સ ને ડ્રાઇવ કિયા. આજ કા ભારત ભવિષ્ય કા પૂરા ઇકોસિસ્ટમ બના રહા. ભારત એક સાથ હર ઉસ ક્ષેત્ર મે નિવેશ કર રહા હૈ જો આને વાલે દશકો કી દિશા તય કરેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે એવિયનમાં G7 બેઠકમાં તેમણે વિશ્વાસ પર આધારિત ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે G7 સમિટ માટે ભારતનો સંદેશ સ્પષ્ટ હતો કે વૈશ્વિક શાસન ત્યારે જ અસરકારક રહેશે જ્યારે તે સમાવેશી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની તેમની 2 દેશોની મુલાકાતના 3જા તબક્કામાં પેરિસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી માટે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફ્રાન્સની તેમની મુલાકાત પૂર્ણ થતાં આગામી સમયમાં ભારત ફ્રાન્સ મિત્રતા વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જોડાણો અને પરિણામોની વાત આવે ત્યારે ફ્રાન્સની આ મુલાકાત વ્યાપક રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સની તેમની યાત્રા પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રી મોદી માટે હિન્દીમાં એક ખાસ વિદાય વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો હતો.
2: Oui, Abka, Nice, Evian, Paris. Mein Isse Sadre, Daure Kelie, Swagat Karke, France au Barat, Kidosti Amarai.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ઓડિશાના રેરંગપુર જશે જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે. તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_EBADને ફોલો કરશો.

0: કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આજે રીભોઈ જિલ્લાના ભોઈ રિમોંગ ખાતે ઉત્તર પૂર્વના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટ વાર્ષિક 10,346 મેટ્રિક ટન મસાલાનું ઉત્પાદન કરે છે, જેનો સીધો લાભ સમગ્ર પ્રદેશના 5,500 ઓર્ગેનિક ખેડૂતોને થશે. નાણામંત્રી શિલોંગમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લિવરેજિંગ એક્સટર્નલી એઇડેડ પ્રોજેક્ટ ઇએપીએસ પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. તેઓ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સગમા સાથે યુ સોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયના 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટા પાયે ખરીદીની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તરપ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે 18,250 મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2,115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી. અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ સેન્ટોકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જો કે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની 1 ડઝનથી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થઈ રહ્યું છે. ન્યુઝીલેન્ડમાં રમાયેલી એફઆઈએચ મહિલા નેશન્સ કપમાં હોકીમાં ભારતીય ટીમે 3 મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ આવતીકાલે ચીલીનો સામનો કરશે. ઉરુગ્વેને 3-2થી હરાવીને સતત ત્રીજી જીત સાથે ભારતે ગ્રુપ એની ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા અને દીપિકા સોરંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વે 13મી મિનિટે ચિયારા એપનીનો દ્વારા લીડ મેળવી હતી. તે પહેલા દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે કે 7,500 જીવ, 162,00,000 કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવગુજરાત સમયે લખ્યું છે કે ભારોભાર અવિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફુલછાપે લખ્યું છે કે શાંતિકાળ શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, ટ્રમ્પનો નવો સનેપાત. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અલ નિનો સામે ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ એફઆઈએચ મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ બેટા ફિલ્મનું આ ગીત. સ્વર આપ્યો છે અનુરાધા પૌડવાલ અને ઉદિત નારાયણે.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम चित्रलोक, बस कुछ ही पलों के बाद।
1: श्रोता मित्रों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो। केजीआईटी सावली टाइम अत्यारे सवारना 8:30 थई छे। धोरण 12 साइंस पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजे इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
3: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ,

0: મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી. વાહ,
3: અજાણ્યા એપ થી બચો.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથે નો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: इसी नगमे के साथ आज का चित्रलोक कार्यक्रम यहीं पे संपन्न होता है। श्रोता मित्रों, विविध भारतीनु वडोदरा केन्द्र आपे ट्यून कर्युं छे। हवे सांभळीशुं प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા।
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
3: નમસ્તે શ્રોતાઓ।
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી।
2: અચ્છા,
3: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો। તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો।
2: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે। પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે।
2: બરાબર।
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ। સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા, ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ।
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જયારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું।
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા। 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com।
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે। તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે।

0: તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: મિત્રો, આપે સાંભળ્યો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, જેનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. મિત્રો, આપ છો વિવિધ ભારતી વડોદરા સાથે. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, જેને પ્રસ્તુત કરશે જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: અદભુત રેન્જ અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર, શિવાકૃતિ.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હેલો.
0: હા, કોણ વાત કરે છે?
1: તાનવી.
0: તો તાનવી ક્યાંથી વાત કરો છો?
1: વડોદરા.
0: તાનવી, કયું ગીત સંભળાવી અમે તમને?
1: બિન તેરે સનમ.
0: બિન તેરે સનમ. તો તાનવી, આ ગીત તો બહુ જ જૂનું છે. તમારો જન્મ પણ નહીં થયો ત્યારનું છે. તમને કેમ ગમે છે આટલું બધું ગીત? તમને ગમે કે મમ્મીને ગમે?
1: મમ્મી.
0: હા, તમને કયું ગીત ગમે?
1: કોઈ બી
0: ચાલશે. તો અમે તો તમારી પસંદગીનું ગીત સંભળાવીશું. આ બિન તેરે સનમ વાળું નહીં સંભળાવીએ. ચાલશે? પછી મમ્મી લડશે તો શું કરશો?
1: મમ્મી શું કરવા લડે?
0: મમ્મી લડે ને કે ફોન લગાવ્યો, મેં ફરમાઈશ કહી, પછી તે તારી ફરમાઈશ કહી દીધી.
1: બાબા, એમાં શું લડવાનું? એને તો એમ ની ગમે છે ફોન કરવાનું, એટલે કરે છે.
0: વાહ વાહ. શું નામ છે તમારું?
1: મારું નામ શ્રેયા છે.
0: શ્રેયા, ક્યાંથી વાત કરો છો?
1: હું વાગોડિયા રોડ થી વાત કરું છું.
0: અચ્છા, તો બિન તેરે સનમ નું સંભળાવીએ કે સાનવી ની પસંદગી નું સંભળાવીએ?
1: અરે કોઈ બી, સાનવી ની પસંદ નું સંભળાવી દો.
0: તો સાનવી ને કઈ પસંદ છે એનું?
1: સાનવીની પસંદ તો અત્યારે તો જે અત્યારે લેટેસ્ટ ચાલે છે એ પ્રમાણે હરિયાણવી, પંજાબી, ઇંગ્લિશ સોંગ એવા બધા ગમે છે.
0: ના ના, એવા સોંગ તો એવા સોંગ તો અમારી પાસે નહીં હોય. બેટર છે કે અમે બિન તેરે સનમ જ સંભળાવીએ.
1: એટલે જ કીધું, કારણ કે એ ગાયન તો મને સાંભળવા તો સમજ બી નહીં પડતી.
0: ના ના, આ ગીત તો મારું પણ ફેવરિટ છે, બિન તેરે સનમ વાળું. યારા દિલદારા ફિલ્મ નું છે, બહુ સરસ ગીત છે.
1: બહુ મસ્ત ગીત છે, અને એનું રિમિક્સ બી બન્યું છે, એ બી બહુ સરસ છે.
0: હા, અમે તો ઓરિજિનલ જ ગીત સંભળાવીશું.
1: ના ના, કઈ વાંધો નહીં, એ બી સંભળાવું છું. હાઉસવાઈફ છું, છોકરી સંભાળું છું, ફૂલ ટાઈમ જોબ.
0: વાહ વાહ, છોકરીને સંભાળવાનું અને એમનામાં સારા સંસ્કાર આપવાના, એ જ કેટલું મોટું કામ છે.
1: બહુ મોટું કામ છે. છ કોઈ કે હાઉસવાઈફ છે, પણ એ કઈ સિંગલ જોબ નથી, બહુ મલ્ટીપર્પઝ જોબ છે.
0: સાચી વાત છે. જોબ કરનાર વ્યક્તિ તો ફિક્સ જે કલાકો છે,
1: કલાકોમાં ફ્રી થઈ જાય, પણ આ ના થાય. આ અડધી રાત્રે બી આપણી ડ્યુટી ચાલુ ને ચાલુ જ રહે.
0: 24 કલાક ની ડ્યુટી, 24/7.
1: સાચી વાત છે.
0: સારું સારું શ્રેયાજી, તમારું પસંદગીનું ગીત સંભળાવીએ અને તાનવી ને કહેજો ફરી ફોન કરે.
1: ચોક્કસ, સાનવી ને કહીશું ફરી ફોન કરશે.
0: એનું નામ સાનવી કે તાનવી?
1: સાનવી.
0: ઓકે, આવજો.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની.

અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: हेलो विविध भारती।
1: हेलो वेद भारती, केम
0: हाँ
1: छो जल्पेश भाई?
0: बस बस एकदम मजामा। कोण बात करो छो?
1: હું તાપી જિલ્લા વાલોડ થી અંબાજી ગામ થી બોલું,
0: હા
1: રમેશ ચૌધરી.
0: બોલો બોલો રમેશભાઈ, કેમ છો? આપણી બીજી એક
1: બસ
0: વાર વાત
1: મજા.
0: થઈ નઈ?
1: હા, એક આપણે રમત ગમત પર વાત થઈ આગળ, ત્યાર પછી
0: હા
1: આજે પહેલી વાર પછી વાત થતી છે
0: તમે
1: બીજી.
0: પેલું સિક્યુરિટીમાં કામ કરો છો?
1: હા, સિક્યુરિટી માં જ છે.
0: બરાબર છે, અને પછી તમે તમારા નાનપણની વાત કરી હતી કે તમે રેડિયો માટીમાંથી બનાવેલો।
1: હા,
0: વાહ
1: સર.
0: વાહ, તો રમેશભાઈ આટલા બધા દિવસ પછી કેમ ફોન લગાવ્યો?
1: મેં તો ટ્રાય કરતા હતા પણ આજે લાગ્યો છે સાહેબ,
0: વાહ
1: ઘણા સમય
0: વાહ,
1: પછી લાગ્યો છે. કારણ કે આપણે બધા બીજા બી કોલ કરતા હોય, એમાં જેનો લાગે એ નસીબ કહેવાય, નસીબ ની વાત છે.
0: બરાબર છે। તો રમેશભાઈ આજે ડ્યુટી પર છો કે રજા પર છો?
1: ના, અત્યારે તો ડ્યુટી પર જ છીએ. હા,
0: તો રમેશભાઈ તે દિવસે તમે કેટલી સરસ વાતો કરી હતી કે નાનપણમાં તમે સ્કૂલમાં માટીનો રેડિયો બનાવતા અને એ શોખ જાળવી રાખ્યો, અને અત્યારે પણ હવે તમે ફોન કરીને ફરમાઈશ કરો છો। આજે
1: હા
0: કયું
1: સર.
0: ગીત સંભળાવી રમેશભાઈ?
1: આજે મારે પેલું એક સોંગ જ યાદ છે મને, પહેલે પ્યાર કા પહેલા ગમ, એ જે છે એ મારું ગીત સાંભળ્યું હતું.
0: ચોક્કસ ચોક્કસ સંભળાવી રમેશભાઈ। તો
1: હા, ફિલ્મ નું નામ મને યાદ નથી પણ આટલા શબ્દો યાદ હતા. પહેલે પ્યાર કા પહેલા ગમ, પહેલી બાર હે આંખે નમ, એ ગીત છે, એ શબ્દ
0: ચોક્કસ
1: છે.
0: ચોક્કસ સંભળાવીશું, અમારી પાસે છે જ આ ગીત।
1: અત્યારે તો બહુ ગરમી છે સાહેબ,
0: ગરમી તો ખૂબ છે।
1: એટલે 2-4 દિવસ પેલા અહીંયા જબરજસ્ત વાવાઝોડું આવ્યું હતું
0: અચ્છા,
1: વાલોરમાં. બધા મોટા મોટા વૃક્ષો પણ ઘરાશય થઈ ગયા.
0: અચ્છા, પણ વાવાઝોડા પછી થોડીક અસર રહી હશે ને ઠંડકની?
1: હા, એટલો સમય ઠંડક રહે, પછી જે પછી જેવી ગરમી પડે એટલે પાછું જે ભીનું હતું એ સુકાય, એટલે એને વરાળ થી આપણને પછી ગરમી એ જ લાગે. એટલે સામો પછી જેમ જેમ તડકા પડે તેમ તેમ પેલું સુકાય, તેમ બફારો વધે પછી.
0: બરાબર છે, પણ રમેશભાઈ તમારું તો સિક્યોરિટીનું કામ છે, તો ઘણીવાર એવું પણ બનતું હોય કે બહાર તડકામાં જ ઉભા
1: હા
0: રહેવાનું થાય।
1: હા છે, એમ કેબિન જેવું છે એટલે નથી એમ પણ, મતલબ ગરમ હવા આવ્યા કરે, પંખો ચાલુ કરે તો પણ બહાર એટલે ગરમ હવા જ છે કે.
0: બરાબર છે, પણ રમેશભાઈ આટલી
1: હા
0: ગરમીમાં કાળજી પણ લેવાની, ઠંડા
1: લે ને. હા,
0: પાણી
1: લીંબુ
0: છે
1: પાણી
0: પાણી
1: છે.
0: પીવતું
1: હા
0: રહેવાનું, અને નાળિયેર છે, તરબૂચ છે, એવું થોડું થોડું રાખવાનું,
1: હા
0: એટલે ગરમીની અસર થોડીક ઓછી રહે।
1: હા, એમાં છે કે ગરમ આવે એટલે લૂ થઈ જાય, પછી આપણને એમાં તબિયત પગડી જાય.
0: બરાબર છે, બરાબર છે, સારું સારું રમેશભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ।
2: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે KGIT સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: ઓકે, આવજો.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હેલો.
3: હેલો જલતેશભાઈ, કેમ છો?
2: બસ બસ મજામાં. કોણ વાત કરો છો?
3: લાલજી બોલું. જલતેશભાઈ, સુચિત્રા થઈ.
2: બોલો બોલો લાલજીભાઈ.
3: ગયા વખતે તો મારે થોડી ઉતાવળ હતી, એટલે મેં બહુ ખાસ વાત નથી કરી.
2: બરાબર.
3: આપણે

0: થોડી વાત કરીને મૂકી દીધું કોલ મે.
1: બરાબર.
0: અને આ વખતે તો
1: સમય છે તમારી પાસે. બરાબર છે, તો જણાવો કઈ લાલજીભાઈ તમારા વિશે.
0: બસ કઈ નઈ, કેમ આપડે વિવિધ ભારતીમાં બધા મજામાં, પાયલ મેડમ ને બધા.
1: વિવિધ ભારતીમાં બધા જ મજામાં છે, તમે કહો.
0: હા બસ અમે તો મજામાં જ છે.
1: બરાબર.
0: આપણે જલ્દી સર એક સોંગ ની ફરમાઈશ હતી
1: આપી દઈએ ને.
0: પિક્ચર નું નામ છે પ્યાર કે રોગ. ગીત ના શબ્દો છે જા જા કે કહા મિલને તે ફરિયાદ કરો કે.
1: અચ્છા, તો લાલજીભાઈ
0: ગાયું છે, ગાયું છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક.
1: બરાબર છે, તો લાલજીભાઈ તમને ગીત સંભળાવીશું.
0: અને સર આપણે નામ દેવા હતા, મારા ભાઈ બન નું નામ છે અશ્વિન, તેમના મમ્મી નું નામ છે ઈચ્છાબેન, અને તેમના પપ્પા નું નામ કાભાઈ ભાઈ.
1: બરાબર છે.
0: અને મારા મમ્મી નું નામ કાશીબેન, મારા પપ્પા નું નામ છગનભાઈ.
1: બરાબર. તો લાલજીભાઈ શું કરો છો?
0: બસ સર આપડે બેસી ત્રણ કામકાજ હોય તો કરીએ એવું.
1: બરાબર.
0: લાઈન શું એટલે મેં ગયા વખતે વાત કરી હતી. અને સર પ્રસારણ ઓછું બહુ આવો.
1: પ્રસારણ ઓછું આવે છે એટલે કેવી રીતે ઓછું આવે છે?
0: એટલે આમ સાંભળે જાય તો કિલ્લે સાંભળે જાય.
1: તમે સાની પર સાંભળો છો લાલજીભાઈ પ્રસારણ?
0: હું સર આપડે એટલું બ્લૂટૂથ વાળું આઈપોડ આવે ને એની પર સાંભળો.
1: તો લાલજીભાઈ મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે ન્યૂઝ ઓન એર, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો ન્યૂઝ ઓન એર એપ, પછી તમને ક્લિયર સંભળાશે.
0: બરાબર.
1: તો કોઈની પાસે આ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લેજો અને પછી સાંભળજો, તો તમને ખૂબ ક્લિયર પ્રસારણ મળશે.
0: બરાબર સર. આપણે આ રીતે ઇન્ટરનેટનો અધર વાયર આપણે ઉપયોગ કરી અને પછી આપણે સાંભળો તો એનો સુધારો ના થઈ શકે?
1: એના કરતા મોબાઈલમાં એપ્લિકેશનથી વધારે સરસ સંભળાશે તમને.
0: બરાબર.
1: હા ઠીક છે. તો લાલજીભાઈ તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: સારા ગણદેવી કર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી. નમસ્કાર સાહેબ.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
2: અરે સાહેબ, હું હરિરામ ચોપડાની બાજુમાં મિરસાપુરાથી ભાઈલાલભાઈ બોલું છું.
1: ભાઈલાલભાઈ બોલો,
2: કેમ છો સાહેબ? મજામાં?
1: બસ એકદમ મજામાં છે. તમે કહો.
2: અમે મજામાં છે સાહેબ. આ ચાલુ ઓફિસે આવી ગયા નોકરી.
1: વાહ, બહુ સરસ. ચાલુ ઓફિસમાંથી ફોન
2: લગાવવાની હતી. આશિકી પિક્ચર ની.
1: નવું આશિકી કે જૂનું?
2: જૂનું.
1: કયું ગીત સંભળાવીએ?
2: તમારી પસંદ નું સંભળાવી દેજો ને સાહેબ.
1: મારી પસંદ તો આખા આશિકી ફિલ્મ ના બધા જ ગીત સંભળાવી દઉં.
2: બધા સોંગ સારા છે.
1: હા
2: બરાબર,
1: મારી પસંદગીનું કોઈ એક સંભળાવીશ તમને.
2: ચોક્કસ ચોક્કસ સાહેબ. શું નામ સાહેબ તમારું?
1: મારું નામ જલ્પેશ છે. બલાલભાઈ તમે શું કરો છો?
2: હું સાહેબ આમ તો ગામડામાં રહું છું, પણ અહીંયા બરોડા રેસકોર્સ ચકલી સર્કલ પર અમારી ઓફિસ છે, ત્યાં જોબ કરું છું.
1: બરાબર છે. તો બલાલભાઈ, તમે રહો છો ગામડામાં અને સર્વિસ કરવા માટે તમે જયારે વડોદરામાં આવો છો,
2: બરાબર સાહેબ,
1: તમને કેટલો ફરક લાગે છે શહેરમાં અને ગામડામાં?
2: ગામડામાં, ગામડું તો આમ ગામડું જ કહેવાય સાહેબ. જે ગામડામાં મજા છે, શહેરમાં બહુ ના આવે. કેમ કે શહેરમાં શું છે કે હવે અત્યારે તો પોલ્યુશન ને આમ તેમ એટલું બધું વધી ગયું છે. એટલે
1: તો વૈલેલભાઈ, તમે જયારે નોકરી કરવા માટે અહીંયા આવો ત્યારે ક્યારેક તમને મન એવું થાય કે વડોદરામાં રહેવા આવતા રહીએ, કે એવું જ મન થાય કે ના ના આના કરતા તો આપણું ગામડું જ સારું?
2: ગામડું જ સારું. મારે સાહેબ અહીંયા 30 વર્ષની જોબ છે. હું 30 વર્ષથી નોકરી કરું છું, પણ અપડાઉન જ કરું છું.
1: બરાબર છે. તો ઘરમાં કોણ કોણ છે લાલજીભાઈ?
2: ઘરમાં સાહેબ મારા 2 છોકરા છે, 2 છોકરાની વહુ છે, એના 2 નાના છોકરા છે, ભાઈ છે, ભાઈના વાઈફ છે, એના 2 છોકરા છે, મમ્મી પપ્પા છે. અમે આમ તો ટોટલ ફેમિલી મેમ્બર 15 જણ છે અને બધા સાથે જ રહીએ છે.
1: બહુ સરસ. આજ તો ગામડાના જીવનની ખાસ મજા ખૂબી છે. મજા છે. બરાબર છે. સારું
2: સંભળાવી દેજો અમારી
1: ચોક્કસ આશિકી ફિલ્મ નું ગીત આપને.
2: અને આ ક્યારે ફરમાઈશ આવશે? આવતીકાલે?
1: ના ના, આવતીકાલે નહીં આવે ભાઈલાલભાઈ, જૂનમાં આવશે. જૂન નહીં તો જુલાઈના ફર્સ્ટ વીકમાં એવી રીતે આવશે.
2: એવું છે? કારણ કે મેં 2-3 વાર ફરમાઈશ આપી, પણ મેં કીધું મંગળવારે, સોમવારે ફોન કરીને મંગળવારે આવે.
1: ના ના,
2: એટલા માટે
1: ભાઈલાલભાઈ કાર્યક્રમો એડવાન્સમાં બની જતા હોય છે. એટલે
2: કારણ કે વિવિધ ભારતી તો આમ હું 30-35 વર્ષથી સાંભળું છું.
1: બરાબર.
2: અને અમારી ઓફિસમાં, અમારી પેન્ટ્રીમાં ઓલરેડી વિવિધ ભારતી ચાલુ જ હોય છે.
1: વાહ, બહુ સરસ.
2: સવારથી ઓફિસે આવીએ ત્યારથી.
1: બરાબર.
2: તો અમારી ફરમાઈશ નું સોંગ આપી દેજો સાહેબ.
1: ચોક્કસ આપી દઈશું ભલે ભાઈ.

0: પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: પૂરા રશિયા કા જનસંખ્યા કિતના હૈ બતાઓ? 14 કરોડ જીતની. બહોત બડા નંબર હૈ ના? પર બડા નંબર તો યે હૈ કી ભારત મેં લગભગ ઇતને હી ઘરો મેં લગે હૈ નલ પિછલે 12 સાલો મેં. 16 કરોડ ઘરો મેં હર દિન હર મોસમ આતા હૈ નલ સે નિર્મલ જલ, જિસસે કરોડો મહિલાઓ કો પાણી ઢોને સે તો મુક્તિ મિલી હી, સાથ ગાંવ મેં જલ વ્યવસ્થાપન કી શક્તિ ભી મિલી.
2: જલ જીવન મિશન કા વિઝન સિર્ફ લોગો તક પાણી પહોંચાને કા હી નહીં હૈ, યે ડિસેન્ટ્રલાઇઝેશન કા, વિકેન્દ્રીકરણ કા ઉસકા ભી એક બહોત બડા મૂવમેન્ટ હૈ. યે વિલેજ ડ્રિવન, વિમેન ડ્રિવન મૂવમેન્ટ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
4: હેલો વિદ્યાર્થી.
5: હેલો.
4: હા, કોણ વાત કરો છો?
5: તરસાલી થી મનીષા વાત કરું છું.
4: બોલો બોલો મનીષાબેન, કેમ છો?
5: મજામાં.
4: બસ આપડી જો બીજી ત્રીજી વાર વાત થઈ મનીષાબેન, હે ને?
5: વાત તો થઈ, પણ આજે તો કેટલી એક વાર રિંગ ગઈ, પણ તમે તો પાછી જ નહીં. આખી રિંગ પૂરી થઈ ગઈ, ફરી પાછો ડાયલ કર કર્યો ત્યારે હમણાં લાગ્યો નંબર.
4: લાગી ગયો ને, લાગી ગયા ની ખુશી રાખો ને.
5: હા, એ વાત બરાબર છે.
4: હા
5: હા, એક મિનિટ ચાલ રાખજો, મારી બેબીને આપું છે અને એની પસંદગી નું ગીત આપું છે.
4: આપો આપો.
6: હેલો.
4: હેલો.
6: જય શ્રી કૃષ્ણ.
4: જય શ્રી કૃષ્ણ. બોલો.
6: પેલું ન્યુ પિક્ચર આવે છે ને, પતિ પત્ની ઓર વો, એમાં છે ને પેલું સોંગ છે ને, દરકનિયે કહેતી હૈ, એ વાળું ગીત સાંભળવું છે.
4: તમારું નામ જણાવો અમને.
6: ધનવી.
4: તો ધનવી, આ ગીત ધારો કે અમારી પાસે ન હોય તો બીજું કયું ગીત તમને સંભળાવીએ?
6: રાંઝણ મૂવી એમાંથી પેલું ગીત છે ને, રાંઝણ રાંઝણ, એ ગીત આપી દેજો.
4: ચોક્કસ.
6: આ બંને માંથી કોઈ એક ગીત.
4: ચોક્કસ ચોક્કસ. તો તમે શું, હમણાં વેકેશન છે તમારું?
6: હા, વેકેશન છે.
4: તો શું કરો ધનવી તમે વેકેશન માં?
6: કશું નહીં, ટીવી જોઉં, પછી રમું, ને
4: પછી કેરી ખાઓ.
6: ટીવી જોઉં ને
4: રમું, ટીવી જોઉં રમો, થોડું લખો ને પછી કેરીઓ ખાઓ, હે ને? હા. તો તમે શું રમો ધનવી?
6: અમે લોકો બહાર રમીએ, સંતા કુકડી, સતોડિયું, એવું રમીએ.
4: તો તમારી ફેવરિટ રમત કઈ, માસ્ટરી કઈ રમત માં તમારી, કે તમે બધાને જામ પકડી લો?
6: સંતા કુકડી.
4: તો ધનવી, કોઈક વાર અંચાઈ પણ તો કરતા હશો ને તમે?
6: ના,
4: જરાય નહીં.
6: ના, જરા પણ નહીં.
4: વાહ, બહુ સરસ. તો તમે બધાને શોધી કેવી રીતે લો પછી?
6: અમુક જગ્યા ખબર હોય ને એટલે શોધી લઈએ.
4: તો પછી રમવાની શું મજા આવે?
6: એટલે અમુક જગ્યામાં છેલ્લા છેલ્લા ના મળે ને, તો અમે પછી બીજી જગ્યાએ પણ શોધતા ને, ત્યાંથી મળી જાય.
4: ધનવી, અમે તો જયારે સંતા કુકડી રમતા ને ત્યારે શું કરતા ખબર છે? એકબીજાના કપડા બદલી નાખતા, તો કોકને એવું જ લાગે કે મારો શર્ટ છે, મારો

0: શર્ટ મારો બીજો ફ્રેન્ડ પહેરી લે, એનો શર્ટ હું પહેરી લઉં, તો જે દાવ આપવા વાળું હોય એ તો નામ પેલાનું જ બોલે એનો શર્ટ જોયો હોય, અને પછી માટલી ચીરાણી ચીરાણી કરીને અમે બહાર નીકળીએ અને ફરી એને દાવ આપવો પડે. મજા આવે ને આવું કરવાની. હવે તમે એવું કરજો. સારું સારું. તો ધન્વી, તમારી પસંદગીનું ગીત સંભળાવ.
1: થેન્ક યુ.
0: ઓકે બાય.
2: અકેલે અકેલે.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી. વિવિધ ભારતીના સ્ટાફને અને વિવિધ ભારતીના સમગ્ર શ્રોતાઓને મારા ભાવ વિના, પ્રેમ વિના, મીઠા મીઠા સાકર જેવા સૌને નમસ્કાર.
0: તમારા આ નમસ્કાર નરેન્દ્રભાઈ હું ત્યારે જ સ્વીકારીશ કે તમે જયારે મને બેન્જો સંભળાવશો.
1: ખોટું નહીં લગાડતા, આજે જોબ પર આવ્યો છું મેં.
0: ના, ખોટું નહીં, મેં સાચું લગાડ્યું.
1: હવે મારે એવું કરવું પડશે કે બેન્જો લઈને આકાશવાણીમાં આવવું પડશે.
0: બેન્જો લઈને જોબ પર જ જતું રહેવાનું તમારે નરેન્દ્રભાઈ, અને ત્યાં બધાને સ્ટાફને સંભળાવી દેવાનો અને મને બી સંભળાવી દેવાનો. બરાબર, ત્રણ વાર કહ્યું મેં તમને, તમે મને બેન્જો ના સંભળાવ્યો. હું તમારી આ ફરમાઈશ બિલકુલ નહીં સંભળાવું હવે.
1: આજે મારા મનમાં તો હતું કે આજે મને ટોકશે જલ્પેશ
0: ભાઈ. હા, અમે તમારી ફરમાઈશ સંભળાવી અને તમે અમને અમારી ફરમાઈશ ના સંભળાવો કેવી રીતે ચાલે?
1: સાચી વાત છે.
0: બોલો બોલો, તમારા જેવું કોણ થાય? બોલો, કયું ગીત સંભળાવી?
1: ના ના ના, ચોક્કસ તમારી ફરમાઈશ આવે કરી દઉં.
0: તો નરેન્દ્રભાઈ કયું ગીત સંભળાવીએ તમને આ વખતે?
1: ગીત તો આ વખતે લતા મંગેશકરનો સ્વર છે, ડોલી ચડતે હીરને.

0: વિદાય સોંગ છે કદાચ.
1: બરાબર, ગઈકાળો
0: મને બહુ ખ્યાલ નથી, પણ આ મેં વિદાય સોંગ મેં સાંભળેલું છે, મને બહુ યાદ નથી. ડોલી હી ચડતી હીર ને એવું કઈ.
1: ઠીક છે, ઠીક છે નરેન્દ્રભાઈ, તો તમારી પસંદગીનું ગીત સંભળાવીએ, અને હવે તમારે ત્યારે જ ફોન કરવાનો જયારે બેનજો તમારી સાથે હોય.
0: ચોક્કસ
1: આવજો.
0: અને આપણા ફ્રેન્ડ છે, કિરણભાઈ છે, વિજયભાઈ છે, પછી રાજેન્દ્રભાઈ છે, કિશનભાઈ વસાવા, દીપકભાઈ, નિતેશભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, આ બધા કુંઢેલા ગામના ટેકરા વાળા ફરિયામાં રહે છે અને એ પણ વિવિધ ભારતી સાંભળે છે.
1: ચોક્કસ એમને પણ કહેવાનું કે ફોન કરો.
0: હા હા, અને બાકડા વાળા અજીત કાકા ને ભાવભીની યાદો.
1: ચોક્કસ ચોક્કસ, એમને પણ તમને યાદ આપી છે.
0: હા, અને પાયલ શર્મા ને પણ યાદ.
1: ઓકે આવજો.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, જેને પ્રસ્તુત કર્યો જલ્પેશ પાઠકે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 FM પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. મિત્રો, આજે વર્લ્ડ સિકલ સેલ અવેરનેસ ડે છે, એટલે કે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ. અને આપણે આ ફિલ્મ સંગીત કાર્યક્રમની સાથે સાથે સિકલ સેલ અવેરનેસની થોડી વાતો સાથે જાણકારી શેર કરીશું. તો આવો, ફિલ્મ સંગીતમાં આપનું સ્વાગત છે અને સાંભળીએ પ્રથમ ગીત. ફિલ્મ છે સંજુ, સ્વર આપ્યો છે સુખવિંદર સિંહ.

મિત્રો, એક આત્મવિશ્વાસ ભર્યા ગીતથી આ ફિલ્મ સંગીતની આપણે શરૂઆત કરી છે. સાથે સાથે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસનો. દર વર્ષે 19 જૂનના રોજ ઉજવવામાં આવતો આ દિવસ છે. આ દિવસનો મુખ્ય હેતુ સિકલ સેલ રોગ વિશે જાગૃતિ વધારવી, વહેલી તકે નિદાન કરાવવું તથા તેને પ્રોત્સાહન આપવું અને દર્દીઓને યોગ્ય સારવાર તથા સહાય ઉપલબ્ધ કરાવી તે છે. આ દિવસને 2008માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માન્યતા આપવામાં આવી હતી. સિકલ સેલ રોગ શું છે તે વિશે આપણે આગળ વાત કરીશું. આગળનું ગીત સાંભળીએ ઇકબાલ ફિલ્મમાંથી, જેને સ્વર આપ્યો છે રવિન્દ્ર ઉપાધ્યાય, શબ્દો છે સમીરના અને સંગીત આપ્યું છે સલીમ સુલેમાને.

મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા સિકલ સેલ રોગ વિશે. તો આ રોગ શું છે? એક આનુવંશિક રક્તરોગ છે. તેમાં હિમોગ્લોબિનમાં થયેલા જીન પરિવર્તનના કારણે લાલ રક્તકણો, જેમ કે સિકલ એટલે ને કહેવાય દાંતરડા જેવા આકારના બની જાય છે. આ કોષો કઠોર અને ચીકણા હોવાથી રક્તવાહિનીઓમાં અટવાઈ શકે છે, જેના કારણે શરીરના વિવિધ અંગોમાં ઓક્સિજનનો પુરવઠો ઘટે છે. એના મુખ્ય લક્ષણો જેમ કે વારંવાર અથવા તીવ્ર દુખાવાના હુમલા, ગંભીર એનિમિયા એટલે લોહીની ઉણપ, સતત થાક અને નબળાઈ, હાથ પગમાં સોજો, ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે, એમાં શ્વાસ લેવામાં તકલીફ અને બાળકોમાં વૃદ્ધિ અને વિકાસ ધીમો થવો, જો બાળકોને હોય તો. આગળ આપણે આની વિશે વાત કરીશું. એક ગીત સાંભળીએ ભાગ મિલ્ખા ભાગમાંથી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જાનતે હૈ, કુવૈત જૈસે દેશ કી જીડીપી સે કરીબ 3 ગુના પૈસા તો હમને સિર્ફ અપને દેશ કે છોટે ઉદ્યમીઓ કો દિયા હૈ, વો ભી ગારંટી ફ્રી 40 લાખ કરોડ સે ભી અધિક કે મુદ્રા લોન સે.
3: કરોડો છોટે ઉદ્યમીઓ કો મુદ્રા યોજના સે લોન મિલા, ઉને આજ મહેસૂસ હોતા હૈ કે ડેમોક્રેસી કેન ડિલીવર.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्ते प्रसारित।
1: મિત્રો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત। આવો આગળનું ગીત સાંભળીએ દોસ્તાના ફિલ્મમાંથી વિશાલ દાદલાનીના સ્વરમાં। શબ્દો છે અન્વેતા દત્તના અને સંગીત વિશાલ શેખરનું।

યસ, વિલ બી ઓલ રાઇટ એની ટાઈમ એનીવેર એની હાઉ. મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસનો. હવે આ રોગ કેવી રીતે થાય છે તો આપણે જોયું કે સિકલ સેલ રોગ માતા અને પિતા બંને પાસેથી અસામાન્ય જીન વારસામાં મળવાથી થાય છે. પણ જો વ્યક્તિમાં માત્ર એક જ અસામાન્ય જીન હોય તો તેને સિકલ સેલ ટ્રેટ કહેવાય છે, જેમાં સામાન્ય રીતે ગંભીર લક્ષણો જોવા મળતા નથી. હવે એનું નિદાન વહેલી તકે, જેમ કે સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, હિમોગ્લોબિન, ઇલેક્ટ્રોફોરેસિક, નવજાત શિશુ સ્ક્રીનિંગ, જેનેટિક ટેસ્ટિંગ છે, વહેલી તપાસ દ્વારા રોગનું નિયંત્રણ વધુ અસરકારક રીતે કરી શકાય છે. એમાં સાર સંભાળમાં પણ નિયમિત તબીબી તપાસ હોય, ફોલિક એસિડની દવાઓ હોય, જરૂરી હોય ત્યારે રક્ત ચડાવવું, હાઇડ્રોક્સી યુરિયા જેવી દવાઓ, ગંભીર કેસોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે છે. પણ હાલમાં જ આપણે યોગ દિવસ નજદીક આવે છે, 21 જૂન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેને વર્લ્ડ લેવલે આ દિવસ પ્રગટ કર્યો છે. યોગ દ્વારા શું ન થઈ શકે, બ્રીધિંગ એક્સરસાઇઝ છે, એના આસનો છે. ઘણી બધી આપણા ઇન્ડિયન કલ્ચરમાં આપણી પાસે જ આપણી વ્યવસ્થા છે, ત્યાં આપણે થોડું ધ્યાન આપીએ તો આપણા ઘણા બધા રોગ કહો કે આપણી એક બીમારી કહો કે જે પણ હોય તે આપણું એનું નિદાન થઈ શકે છે. આવો આગળનું ગીત સાંભળીએ, ફિલ્મ બાર બાર દેખોમાંથી અરમાન મલિકના સ્વરમાં. કુમારના શબ્દો છે અને સંગીત આપ્યું છે અમાલ મલિકે.

0: આપે સાંભળ્યું અરમાન મલિક અને નીતિમોહનના સ્વરમાં બાર બાર દેખો ફિલ્મનું આ ગીત.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: 21 जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्ते प्रसारित।
1: मित्रों आप सांभळी रह्या छो कार्यक्रम फिल्म संगीत। तेना अंतर्गत आपणे वात करी रह्या छे सिकल सेल अवेरनेस विषय। हवे सिकल सेल ट्रेट એટલે કે એક એનું લક્ષણ છે, એક વાહક છે, કેરિયર બને છે કે જે તેને અહીંયા લઈ આવે છે। સિકલ સેલ ડિઝીઝ એટલે સિકલ સેલ રોગ। સિકલ સેલ ટ્રેટ ધરાવતા લોકો સામાન્ય રીતે સ્વસ્થ જ હોય છે, પરંતુ તેઓ આ જીન તેમના સંતાનોમાં આપી શકે છે। હવે સિકલ સેલ જાગૃતિ એના માટે આપણે શું કરવું, તો મેં હમણાં જ વાત કરી હતી યોગા વિશે। તેના માટે અમુક શ્વાસની કસરતો હોય છે કે જેને કહેવાય બ્રીધિંગ એક્સરસાઇઝીસ, એ મદદરૂપ થઈ શકે છે। તે ફેફસાને કાર્યક્ષમતા સુધારે છે, શરીરને

વધુ ઓક્સિજન પહોંચાડે છે અને તણાવ ઘટાડે છે. તો ઉપયોગી અમુક શ્વાસ કસરતો છે, આપણે આ ગીત સાંભળીએ ત્યારબાદ આપણે વાત કરીશું એની. ફિલ્મ છે ડિયર જિંદગી, જસલીન રોયલના સ્વરમાં ગીત સાંભળીએ. કૌસર મુનીરના શબ્દો છે અને સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

યસ, લવ યુ જિંદગી એન્ડ ઓલ્સો લવ મી જિંદગી. આપણે વાત કરી રહ્યા હતા સિકલ સેલ જાગૃતિ વિશે અને તેમાં ઉપયોગી શ્વાસક્રિયા. તો આવો પહેલાં સાંભળીએ ડીપ બ્રીધિંગનો, જેને કહેવાય ઊંડો શ્વાસ લો. નાકથી ધીમે શ્વાસ લો, થોડા સેકન્ડ રોકો અને મોઢાથી ધીમે છોડો. બીજું છે ડાયાફ્રેમિક બ્રીધિંગ, પેટ ફૂલાવીને ઊંડો શ્વાસ લેવાની એ કસરત છે. ત્રીજી છે પર્સ્ડ લિપ બ્રીધિંગ, જેમાં નાકથી શ્વાસ લો અને હોઠને સીટી વગાડવા જેવા રાખીને ધીમે શ્વાસ છોડો. અને ચોથી છે અનુલોમ વિલોમ, જે તો બહુ જ લોકપ્રિય છે. એક નાસિકા દ્વારા શ્વાસ લઈને બીજી નાસિકા દ્વારા તેને બહાર કાઢવી, તેને એક યોગિક ક્રિયા કહે છે.

તો આ બધું આપણા પાસે આપણી ભારતીય પરંપરા દ્વારા આપણને ખૂબ મોટી ગિફ્ટ મળેલી જ છે, જે આપણે જન્મથી જ સાંભળતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ. તો એનો ઉપયોગ કરવો એ આપણી એક ફરજ બને છે. યોગ ડે બહુ જ નજીક આવે છે, એક આપણે એની એક કસમ લઈએ કે હવે આ બધી રોગ અને આ તે વાતો કર્યા વગર, જેનાથી આપણે ડિપ્રેશનમાં જઈએ કે આ થાય તે થાય, એના કરતાં આપણે યોગને નિયમિત ફોલો કરીએ તો કોઈ પણ રોગ થવાની શક્યતા એકદમ ન બરાબર થાય છે. આવો સાંભળીએ આગળનું ગીત. યે જવાની હૈ દિવાની, શ્રી રામ અને શિલ્પા રાવનો સ્વર છે, ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય અને સંગીત પ્રીતમનું.

અને તેની આપણે થોડી માહિતી પણ શેર કરી. આશા છે કે સિકલ સેલ અવેરનેસ માટે માહિતી આપણને લાભ આપે અને આપણા આત્મવિશ્વાસથી એનો આપણે તાત્કાલિક ઉપયોગ રોજિંદા જીવનમાં લઈએ. આત્મવિશ્વાસ એટલે પોતાના પર, પોતાની ક્ષમતાઓ, કુશળતા અને નિર્ણય પર વિશ્વાસ રાખવાની ભાવના. તો તેની સાથે જ આપણે વર્લ્ડ સિકલ સેલ અવેરનેસ ડેની એક જાગૃતિનો દિવસ બનાવીએ. આપે સાંભળ્યું કાર્યક્રમ ફિલ્મ સંગીત. આ કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
3: When do you get self-tested and see a doctor? ये तीन चीजें अगर हम कर पाए ना तो काफी हद तक हमारी बीमारियां कम हो जाएंगी.
4: पेट की बहुत सारी बीमारियों पर प्रकाश डाला है हेपेटोलॉजिस्ट और गैस्ट्रो एंट्रियोलॉजिस्ट डॉक्टर गौरव मेहता ने.
3: अगर आप टाइम पे नहीं सो, खा के तुरंत सो गए तो एसिडिटी की संभावना ही काफी ज्यादा होती है. और अगर हम टाइम पे ना सोए, 7 से 8 घंटे नींद पूरी ना करें तो हमको शुगर होने के चांसेस भी होते हैं ज्यादा, फैटी लिवर के चांसेस भी ज्यादा होते हैं.
4: तो सुनिए डॉक्टर गौरव मेहता की बातें 29 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर.
5: आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. कार्यक्रम यादों की महफिल में लेते हैं छोटा सा विराम.
0: बेटा, दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
6: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए. अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
7: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
8: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે.
7: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશ માં, સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ફગાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર કાંડી પ્રોજેક્ટ, ઉઝ બહુહેતુ પ્રોજેક્ટ અને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શાહપુર કાંડી પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABEDને ફોલો કરશો. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના દહેજ બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઇરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. આ જહાજ તેકતારના રાસ લાફાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં એલએનજી ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતના ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
0: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ રવિવારે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સએપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91-78-98-02-87 દ્વારા મોકલવામાં આવશે. એજન્સીએ ઉમેદવારોને NTA તરફથી આવતા કોઈપણ સંદેશાઓ પર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃ પરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે તેમને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 3 મેની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશ કાર્ડ પુનઃ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય. કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામની બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટા પાયે લીક થયેલી સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે. ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું અને આ સાથે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના એક દિવસના પ્રવાસે છે. શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને

0: भारतीय राष्ट्र
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
2: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है. गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
1: શ્રી યાદવે આજે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત શાસન મોડલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે સરકારે નિર્ણાયક સંસાધનો આર્થિક રીતે નબળા લોકો સુધી સીધા પહોંચાડવાનું વિશાળ કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે સરકારની સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. સેવા પખવાડિયા અંતર્ગત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમણે એનએસએસ અને માય ભારતના સ્વયંસેવકો સાથે સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
3: जो भी 12 साल में हमारे देश को आगे बढ़ाने के लिए जो जो पॉलिसी की गई है, जो योजनाएं की है, उसके बारे में हम लोगों के बीच में जाके इसके बारे में बातचीत करें. इसीलिए आज मुझे सूरत पार्टी की तरफ से दिया गया, यहाँ पे प्रेस कॉन्फ्रेंस भी होगी और उसके साथ ही अलग अलग प्रोग्राम भी हमने यहाँ पे कंडक्ट किए. जैसा आपने देखा कि यूनिवर्सिटी में यहाँ प्लांटेशन का हमने प्रोग्राम किया, स्वच्छता अभियान का काम किया.
1: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં સવારે 5 વાગ્યાની આસપાસ વરસાદના કારણે પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થતાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમાંથી 3 લોકોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પ્રાંત અધિકારી જેડી પટેલે વધુ માહિતી આપી.
4: ये रोड का होलिस्टिक इंस्पेक्शन करने के लिए डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक टीम बनाई है. टीम में रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फॉरेस्ट डिपार्टमेंट और रोड एंड बिल्डिंग डिपार्टमेंट्स के अधिकारी मौजूद रहेंगे. वो पूरे रूट का इंस्पेक्शन करके कोई क्रिटिकल पॉइंट्स है तो उसे आइडेंटिफाई करके करेक्टिव स्टेप लेके उसके बाद यात्रा जैसे थी वैसे शुरू करेंगे. तब तक के लिए यात्रा 2 घंटे के लिए फिलहाल स्टॉप की गई है.
1: અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે. 15 જૂને આ જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલાના દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા છે. સત્તાવાર યાદી મુજબ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી ગઈકાલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક રાત્રે 2 વાગે પૂર્ણ થઈ હતી. તેમાં તમામ હકીકત પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ

શૈક્ષણિક ક્લિનિકલ સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: कभी तो हंसाए कभी ये रुलाए।
1: छेल्ला 12 वर्ष थी અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
6: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
4: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
7: को पकड़कर अपने विश्वास और सामर्थ्य की ऊर्जा सी उनमें भरी। नहीं माँ, ऐसे तो नहीं चलेगा, आपको मुझको तो बताना ही पड़ेगा। आइए बातें करते हैं और उससे ही आपकी इस पीड़ा का कुछ हल निकालते हैं। बेटी के स्नेहिल स्पर्श की ऊर्जा पाकर विभा जैसे दुगने वेग से फपक पड़ी। तू ही बता कि अब तुझको या किसी को भी बता के क्या होगा, और क्यों ही बताऊं, क्या कर लेगा कोई भी, क्या कर लेगी तू भी ये जानकर कि मेरा दम घुटता है इस घर में। मैं यहां एक पल भी नहीं रहना चाहती हूं, पर मैं अब उम्र के इस मोड़ पर जाऊं कहां, सिर्फ अपने लिए कोई अलग सा स्थान भी तो नहीं बनाया कभी। अब तो तेरे नाना जी और नानी माँ भी नहीं रहे कि उनके पास ही चली जाऊं। कुछ पल उखड़ती सांसों को अपनी चुप्पी से थामने का प्रयास करती हुई विभा फिर से सिसक पड़ी। जब मैं भी अपने लिए कुछ कर सकती थी या इस समाज में स्वयं को स्थापित कर सकती थी, तब तो मैं इस घर को संभालती रही और अब तेरे पापा के दिए इस धोखे को संभाल रही हूँ।

0: કરાય અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: વિભા વિભા કહાં હો તુમ? તુમને સબ સામાન અભી તક હટાયા ક્યો નહીં? ઓર પાણી તક લા કર નહીં દિયા? અનુભા જો પાસ કે કમલે સે સબ દેખ રહી થી વહાં આ ગઈ. ક્યા હુઆ પાપા, ઇતની તેજ આવાજ મેં ક્યો બોલ રહે હૈં? અનુભા કી બાત સે સકપકાતે હુએ સે અરુણ ને વિભા કે બારે મેં પૂછા, પર ઉસને ઉસકી બાત કા જવાબ ન દેકર પૂછ લિયા, આપસે કુછ બાત કરની હૈ, કુછ પૂછના ચાહતી હું, આપકે પાસ સમય હૈ ક્યા? અરુણ ચિંતિત હો ઉઠા. ક્યા હો ગયા, કોઈ દિક્કત હૈ ક્યા તુમકો? મુજસે તો કભી ભી કુછ ભી બાત કર સકતી હો, ઇસકે લિયે પૂછને કી ક્યા આવશ્યકતા હૈ?
5: હા જી.

0: રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: કાળો રંગ છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા. અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. વિકસિત ભારતનો રસ્તો યુવાનોના સ્વપ્ન, તેમના કૌશલ્ય અને તેમના સામર્થ્યથી પસાર થઈને જાય છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ આજે ભારતની યુવા શક્તિની ચર્ચા કરી રહ્યું છે. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે આ યોજનાને યુવા અને ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવનારી યોજના ગણાવી.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મે હમારી કોશિશ હૈ કી ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મે બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. યે યુવા ઓર ઉદ્યોગો કે બીચ એક મજબૂત સેતુ બનાને વાલી યોજના હૈ.
0: આ યોજનાથી રાજ્ય સહિત દેશભરમાં 15 લાખ રોજગારની તકનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ઓગસ્ટ 2025થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી 63 લાખથી વધુ કર્મચારીઓના ઔપચારિક કાર્યબળમાં સામેલ કરાયા છે. તેમાં અંદાજે 30% મહિલાઓ છે.

0: કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે.
1: 12 વર્ષ પ્રધાનમંત્રી કે રૂપ મેં એક લંબે કાર્ય દેશ કે સબસે લંબે કાર્યકાલ કે પ્રધાનમંત્રી કે રૂપ મેં સેવા કરી હૈ ઉસમેં રાષ્ટ્ર પ્રથમ કે ભાવ કો આગે બઢાના મહિલા સશક્તિકરણ કે સંકલ્પો કો મજબૂત કરના ગ્રામીણ વિકાસ કો બલ દેના ઓર રોજગાર કા સર્જન કરના ઇસ પર ઉન્હોને પૂરે દેશ કો માર્ગદર્શન કિયા એક વિકસિત ભારત બનાને કે ઉસકે સંકલ્પ મેં આજ ભારત દુનિયા કી સબસે બડી અર્થવ્યવસ્થાઓ મેં આગે બઢ રહા.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ શ્રી યાદવે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળાઓ માટે સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી અને આ કેન્દ્રને શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશ માટે રોલ મોડેલ ગણાવ્યું. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલે દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા. તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો એન્ટી રેગિંગ કમિટી, કોલેજ તંત્ર કે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા અપીલ કરી છે.
2: રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થઈ જતા એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને SRT હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું જનજાતીય કલ્યાણ યોજના ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ પટ્ટાના વિકાસમાં અમૂલ પરિવર્તન લાવશે. નવસારી જિલ્લાની 2 દિવસની મુલાકાતે ગયેલા શ્રી પટેલે ખેરગામના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં રાત્રિ સભાને સંબોધતા આ વાત કહી. દરમિયાન તેમણે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા, વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું. અંદાજે 62,370 મેટ્રિક ટન LNG ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. કતારથી ભારત લવાયેલું આ જહાજ 15 જૂને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ LNG માટે કાર્યરત છે. આ LNG કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ભારત ગેસ એજન્સીમાં LPG બાટલામાં વિસ્ફોટ થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સત્તાવાર યાદી મુજબ સાંજે 4:45 આસપાસ અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. અગ્નિશમન દળ દ્વારા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગત 6 વર્ષમાં 1.5 લાખ જેટલા યોગ ટ્રેનર્સ, તાલીમ શિક્ષક તૈયાર કરાયા છે. યોગ બોર્ડના અધ્યક્ષ શ્રીપાલ રાજપૂતે કહ્યું આ સમયગાળામાં રાજ્યમાં યોગ શિક્ષણનું વિશાળ નેટવર્ક બન્યું છે. સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે 750 યોગ કોચની કાયમી નિમણૂંક પણ કરવામાં આવી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગ ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલ 4,495થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ કાર્યરત છે. તેમાં દરરોજ અંદાજે 4-5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે તેમ શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વાપી ખાતે વલસાડ

0: જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી.
1: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આવ્યા. જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી. અમારા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે અને એની સાથે એક બીજો પ્રોગ્રામ જે આપણા

0: ભાવનગરના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ જિલ્લામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જનકલ્યાણ શિબિરમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સેન્કશન લેટરનું વિતરણ કરાયું હતું. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એક બે વખત વરસાદી ઝાપટા પડી શકે છે.
1: ગુજરાત રીજન મેં ભારી વરસાદ કે સંભાવના કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમેં થંડર સ્ટોર્મ કા ભી ચાન્સેસ રહેગા. ઇક્કા દુક્કા સ્થાનો મેં ભારી વરસાદ કા સંભાવના હૈ. યેલો વાર્નિંગ દિયા ગયા. જો ડિસ્ટ્રિક્ટ ઇસમેં આ રહા હૈ, મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર, પંચમહલ, બરોડરા ઓર ખેદા કે લિયે દિયા ગયા. ઓર જો બાકી જિલ્લા હૈ, ઇસમેં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. થંડર સ્ટોર્મ કા ભી વાર્નિંગ દિયા ગયા હૈ ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર દોનો રીજન મેં.
0: દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયું છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલ તાલુકામાં નોંધાયો. જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતાં ખેડૂતો ડાંગર, મકાઈ, તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા, દેવળી, ગરુડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર. આશિકી 2 ફિલ્મનું ગીત અરિજિત સિંઘ અને તુલસી કુમારના સ્વરમાં આપ સાંભળશો, જેના ગીતકાર ઇરશાદ કામિલ અને સંગીતકાર છે જીત ગાંગુલી.

0: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું. સ્વિટ્ઝર્લેન્ડમાં મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કર્યું. આ પ્રોત્સાહનથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નિર્માણ થયું છે. આ તકે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારતના યુવાનો વૈશ્વિક વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવવામાં મોખરે રહેશે.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મેં હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. ये रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है.
0: શ્રી મોદીએ કહ્યું કે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના પહેલીવાર કામ કરતા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનોને અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનાવવા વિશે છે. તેમણે ઉમેર્યું કે લગભગ 20 લાખ યુવાનોએ તેમની નવી નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે અને તેમાંથી 10 લાખ લોકોને યોજનાના લાભાર્થી તરીકે પ્રોત્સાહન મળ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 2,000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંક પહેલા સિકલસેલ રોગને નાબૂદ કરી દેશે. તેમણે આ આનુવંશિક રક્ત વિકૃતિ વિશે જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધતા હતા. તેમણે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો અને અધિકારીઓને પણ અપીલ કરી અને તેમણે આ રોગને હળવાશથી ન લે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં ફેલાય છે તેમ કહ્યું. તેમણે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સિકલસેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય મિશન 2017

0: પોલિસ હેઠળ સ્થાપિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમાં સિકલ સેલ રોગના નિવારણ, નિદાન અને સારવાર સંબંધિત વિવિધ પહેલો દર્શાવવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું છે. એસટીપીઆઈ પટના ખાતે શ્રી વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ પર ચર્ચાઓ યોજાઈ હતી.
1: માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને એસટીપીઆઈ કો Tier 2, Tier 3 સિટીઝ મેં લેજાને કા નિર્ણય લિયા થા કુછ વર્ષો પહેલે. તો આજ યહાં પર પટના મેં સાથ હી ભાગલપુર ઓર દરભંગા મેં ભી એસટીપીઆઈ જો ખુલે હૈ ઉનકે માધ્યમ સે સ્ટાર્ટઅપ્સ કો કૈસે સહયોગ મિલે. માન્ય મુખ્યમંત્રીજી કે નેતૃત્વ મેં આજ હમ સબ સાથ બેઠે ચર્ચા હુઈ, બહોત અચ્છે સુઝાવ આયે. તો આને વાલે સમય મેં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, આઈટી ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ કા ઇકોસિસ્ટમ, એઆઈ કે માધ્યમ સે સર્વિસિસ બનાના, ઇન સબકે લિયે બડી ઓપોર્ચ્યુનિટીઝ બિહાર મેં ક્રિએટ હોગી.
0: આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમરાટ ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે. નવી દિલ્હીમાં આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
2: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वह कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए. वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमने क्राइम कंट्रोल करना है. क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
2: મારા લક્ષ્ય બહુ સ્પષ્ટ હૈ, અપરાધ
3: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસ દ્વારા ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ સાધનોમાં જ નહીં પરંતુ રેલવે,

0: ઇસરો અને ડીઆરડીઓ જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનરીમાં પણ થશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વીસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઈરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઈરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16, 21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઈશિકા જયસ્વાલને 22-20, 21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.